0: Yellow Self-Storage. Running out of room at home or work? Big Yellow offers over 20 flexible storage sizes, from a few boxes to large business units. Store for as little as 2 weeks with no long contracts or hassle. Their facilities are secure too, with 24/7 CCTV, PIN access, and individually alarmed rooms. Whether it's clutter, stock, or seasonal items, reclaim your space today. Get an online quote now and make more room in your life at bigyellow.co.uk.
1: Hi, I'm Adam and I study media at Barnfield College. I first came here for an open day because I've always had a real passion for media and creating content, and I wanted to see what courses were on offer here. That open day honestly changed everything for me. I found a course that perfectly matched my passion. The tutors and students I met were so inspiring, and the facilities were incredible too. If you're looking for somewhere to study a course that fits your future goals, come along to Barnfield College's Summer Open Day on Saturday 13th of June. Visit barnfield.ac.uk to book your open day.
2: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર. લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર લુટન ડસ ડબલ આર્ટિસ્ટ લેટન બઝર ડાયલ્સ બરી મિલ્ટન કિંગ્સ હેલો ડેવ મિલ્ટન કિંગ્સ થી ન્યુ પોર્ટ પેગનલ, અને આ બાજુ ઉપર જાય તો નોર્થમ્પટનના ટોચમાં, અને ફરી પાછા આવીએ તો બેડફર્ડ થી સ્ટીવને સ્ટીવનેજ વેલિંગટન સિટી હેટફિલ્ડ અને આજુબાજુમાં અનેક વિસ્તારોમાં. મને આશા છે કે આપ સૌ એમ કેમ છો અને ખૂબ જ આમ તંદુરસ્ત થઈ ગયા છો, અને કારણ કે સરસ મજાના તડકા પડે છે બધે ચારે કોર આખી દુનિયામાં. હા, ખાસ કરીને અહીંયા આપણે અહીંયા યુકેમાં તો બધે ધમાકેદાર, અને હા યુરોપમાં પણ એટલું જ છે. અને હા, પોર્ચુગલ હલો કેમ છો બધાએ, લિસ્બનમાં બધાએ અત્યારે સંદેશા બધાએ તરત જ આવી ગયા છે. નમસ્તે લિસ્બનથી જેમિનાજી, આપને પણ નમસ્તે બધા શ્રોતા મિત્રો તરફથી, અને અહીંયા ડાયવર્સ FM ગીતમાલા તરફથી. મને આશા છે કે આપ સૌ એમ કેમ છો અને તાજા માજા થઈ ગયા છો, એનું કારણ છે આજનું ત્રીજા અઠવાડિયો અટપટ ઓખાણું. આજે રોલ ઓવર જ એટલું કહે ને કે રોલ ઓવર ચાલે છે, હે ને, ચિંતા નહીં કરો. રોલ ઓવરમાં આજે તો ચોક્કસ મને આમ ખાતરી થઈ ગઈ છે કે જવાબ આવી જશે ટનાટન અને ટકાટક. હા, બે ચાર જવાબ આવ્યા છે પણ હમણાં નહીં, થોડીક વાર પછી કહીશું. તો અટપટ ઓખાણું આ પ્રમાણે છે, થોડુંક સંગીત ઓછું કરું એટલે તમને સંભળાય બરાબર. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ કઈ વસ્તુ છે? એક વસ્તુ છે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે અટપટ ઓખાણું, અને સ્ટુડિયોનો નંબર વોટ્સએપ 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળતા હોય આપનું સ્વાગત છે.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। लिस्बन में 23 डिग्री छे, यहाँ लूटन आजूबाजू ना विस्तारों में ने लंडन में ने आ बाजू लगभग 26-27 डिग्री छे। 30 सुधी पहुंची गई थी बपोरना, 32 सुधी तो केव पड़े। એમ કે કાઠિયાવાડી ભાષામાં ભૂકા બોલાઈ ગયા હતા ને। અચ્છા, આપ સાંભળી આજો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। અરે, સંદેશા બધા આવતા જાય છે, અતિ સુંદર, બધા ધન્યવાદ। એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, કરી ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। બે બીજા નવા જવાબ આવ્યા છે। એક આવ્યો છે ઓટકાર, હે શું, અને બીજો થાળી। તો અત્યાર સુધીના ઘણા બધા જવાબો આવી ગયા છે, પણ આ સાચો જવાબ નથી। તો ફરી પાછો કોશિશ કરો, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। આ છે અટપટો ઓખાણું, ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યો છે। 0756868683 તમે સાંભળો અને બીજાને સંભળાવો। ગૂગલ આંટીના પૂછતા હો, હું તો છતો જવાબ આપી દેશે। આપ સાંભળ્યા છો ગીતમાળા

0: is your tone losing its soul?
1: From crackling valves to silent vintage hi-fi, your gear deserves the best. Welcome to Prestige Amp Servicing. With over 35 years of pro-level expertise to every repair. Whether it's a boutique valve head or a classic record player, we'll get it sounding legendary again. Plus, we're a Marshall specialist. Find us just off Junction 13 of the M1. Visit prestigeampservicing.co.uk or call 07503 783 207. Prestige Amp Servicing. Expert care for the gear you love.
2: Hi, I'm Adam and I study media at Barnfield College. I first came here for an open day because I've always had a real passion for media and creating content, and I wanted to see what courses were on offer here. That open day honestly changed everything for me. I found a course that perfectly matched my passion. The tutors and students I met were so inspiring, and the facilities were incredible too. If you're looking for somewhere to study a course that fits your future goals, come along to Barnfield College's Summer Open Day on Saturday 13th of June. Visit barnfield.ac.uk to book your open day.
3: Whether the accident was your fault or someone else's, CLD Accident Repairs in Luton rewards you with up to £1,000 for every claim reported directly to us. We also provide a courtesy car and manage the entire claim process for our clients, ensuring a smooth and stress-free experience. Additionally, if you or your customers require bodywork or paint repairs, our experienced team is here to assist at 07565 261 256. We are a BSI approved repair centre, proudly maintaining the highest standards of quality and safety in every repair. Visit us at our location, Unit 4, 117 to 125 Leegrave Road, Luton.
4: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
5: Your number one station for dance and R&B. This is Diverse.
6: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
7: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. શ્રોતા મિત્રો, સંસ્થા સમાચારમાં હું આપને જણાવી દઉં, લુટ મંદિર શ્રી સનાતન સેવા સમાજ અને તેમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હાલમાં તારીખ 25 મે ના ચાલુ થઈ ગયો હતો. આ છે શ્રી હનુમાન કથા. તે કાર્યક્રમ રોજ 25 તારીખથી 31 તારીખ સુધી, રવિવાર સુધી છે, 31 મે સુધી. રોજનો સમય છે બપોરના 3:30 વાગે કથા, 6:30 વાગે આરતી, 7 વાગે ભોજન પ્રસાદી. વેન્યુ લુટન હિન્દુ મંદિર, હેરિફોર્ડ રોડ, લુટન, LU40PS. અને હા, રોજ એમ થીમ પણ બતાવેલી છે કે ધીરે ધીરે, અને જો કાલે જાઓ તમે જવાના હો, આજે યેલો હતો કાલે જવાનો હોય તો બ્લુ પહેરીને જાજો, શનિવારે જવાનો હોય તો હનુમાન ચાલીસા લાલ પહેરીને જાજો. હા, કથા વિરામ તે દિવસે થશે. વધુ વિગત માટે આપ મંદિરમાં ફોન કરી શકો છો 01582-663-414. ત્યારબાદ અનેક બીજા પણ કાર્યક્રમો ચાલુ થશે, પણ હું આપને જણાવી દઉં કે મિલ્ટન કિંગ્સ હિન્દુ એસોસિએશનમાં પણ એક ધમાકેદાર કાર્યક્રમ થવાનો છે. તેની માહિતી એક

તેમની તેનીમાં માહિતી માટે જરાક જોઈ રહ્યા છે. હા, ગોતા ગોતી થઈ પડે હે ને. અચ્છા, તો તે પણ તેની માહિતી પણ હું તમને ટૂંક સમયમાં આપી દઈશું. વધુ આપણે જો અટપટા ઓખાણોનો જવાબ જો ખબર હોય તો ચોક્કસ અમને જણાવજો. અટપટા ઓખાણો આ પ્રમાણે છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. અરે રે રે રે, એક એવો જવાબ આવ્યો છે, નથી બોલવું મારે અત્યારે કોઈ ખાતું હોય. અનિલભાઈ, ખોટો જવાબ છે, તમે આપ્યો છે. પણ અત્યાર સુધીના બધા જે જવાબ આવ્યા છે એમાંનો હું તમને જણાવી દઉં. હા, અને જવાબો તો આમ ખરેખર આમ એક પછી એક અતિ સુંદર આવેલા હતા. આ ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે, એકાદશી, ઉપવાસ, ત્યારબાદ કારેલા, વાસણ, થાળી, ઓટકાર અને ઓકોત, બાકી રહી ગયું તો ચૂરણ. આ બધા ખોટા જવાબ છે. એક જવાબ, એક મને લાગે છે પોલેન્ડથી, આકાશભાઈ પોલેન્ડથી, આ યા યા યા યા,

ફરી પાછો તમે વોટ્સએપ કરો પ્લીઝ 0756686863. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. આપની ફરમાઇશ હોય તો ચોક્કસ અમને વોટ્સએપ કરીને જણાવો, પૂરી કોશિશ કરશું. ત્યાર સુધી સાંભળીએ બીજી બધી ફરમાઇશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com. સોરી, હસું છું એટલા માટે કે જવાબ ગરમા ગરમ બધાએ ઓલે જલેબી ઉતરતી હોય ને એવી રીતે આવે છે કે ભજીયા. અચ્છા, અટપટું ઓકાણું આ પ્રમાણે છે, કારણ કે હા, બેટવોટમાં બરાબર નથી સંભળાતો.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। धीरे धीरे बधाई जवाब आवता जाए छे। एक वक्त नु भोजन पेट भरी ने करावे, फरी इच्छो तो पण ए काम कदी ना आवे। एकटाणु ए ना ना खोटो जवाब छे। पछी एक बीजो एवो छे, हा स्मिताजी तमारो कसम સાચી વાત છે, કસમ ખાધી પછી જરાક તકલીફ થઈ જાય ને, પણ આ એક વસ્તુ છે, જો એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે, એવી કઈ વસ્તુ છે? હા, કસમની વાત એ બરાબર છે। આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। ધીરે ધીરે બધી ફરમાઇશો પણ પૂરી કરવાની કોશિશ કરીએ છીએ।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. આદેશ અલખ નિરંજન. નવી તબના શિવજીના બધાય ધીરે ધીરે અવતાર જાય છે અને હવે સાંભળીએ દ્વારિકાનો નાથ.

0: Join the excitement now. Youth Connect, a new youth club provision at Diverse FM, 78A Castle Street, Luton. Every Tuesday and Thursday between 4pm and 8pm and every Saturday, 12 noon till 4pm. Youth Connect, a trailblazing youth music project where your musical journey begins. Diverse FM, offering free access to recording studios with sound engineers, workshops, training and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
1: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
2: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समझ रजूआत करने पूरी कोशिश करे छे रातना 8-10 कलाके। આજનું અટપટ ઓખાણું ત્રીજા અઠવાડિયે ચાલી રહ્યું છે। એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। એક જવાબ આવ્યો છે, હવા, એર। અરે મારા ભાઈ, એર ક્યાંથી આવે? એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, હા કરાવે, હવા પણ કરાવે, બરાબર છે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। હવા ખોટો જવાબ છે। ચાલો ચાલો ભાઈઓ બહેનો, ક્યાં છો બધા? યુરોપમાં ને બધે, હા, દેશ વિદેશમાં જ્યાં પણ સાંભળતા હોય જવાબ આપો ફટાફટ। આમ બધા ચતુર, એમ કે ને ચતુર ભાષા, ચતુર એટલે આમ હોશિયાર કે ભાઈ બધા। વોટ્સએપ કરો 0756868683। આજે જવાબ મળી જાય તો ઘણું સારું હોય ને। યશભાઈ પણ વાત જોવે છે ત્યાં, જે મેને આ ફરમાઇશ કરીને કરી છે, અતિ સુંદર ગીત ફરમાઇશ કરી છે યશજી, મને મળજે। અરે વાહ,

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. દિવસો ઓગાળા થતા જાય છે અને ખૂબ જ આનંદ આવે છે. બધા જુદા જુદા કાર્યક્રમો એટલા બધા થતા હોય છે, ક્યાં જવું ને કઈ બાજુ જવું, ડાબે જવું, જમણો જવું, આગળ જવું, પાછળ. કુટુંબો પણ એટલા મોટા થતા, છોકરાને ત્યાંય છોકરા ને એના ત્યાંય છોકરા ને એના. અરે વાત જવા દો, એક જણને બોલાવ્યો તો તમને એમ લાગે કે તંબુ તો પેલા જાય તંબુ નાખીને બધું ચલાવતા, પણ હવે હવે વિચાર કરો તમે, હે જબરજસ્ત બધો હોલ જોઈએ હે ને. અચ્છા, એક જવાબ અટપટાઓ કારણે બે એક બે જવાબ આવ્યા છે, આપી દઉં તમને. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. જો બે સરસ જવાબ આવ્યા છે, સરસ. એક આવ્યો છે રેસ્ટોરન્ટ. અરે મારા ભાઈ, ના ના ના ના ના ના ના, અરે સાંભળો. અને બીજો એક જવાબ આવ્યો છે પાર્ટીમાં બરાબર દબાવીને ખાધું હોય, યાની કે ભોજન એક જ વાર ખાધા પછી પેટમાં જગ્યા ના રહે, હે પેટ ભરીને ખાય, બરાબર છે. પણ તમે વસ્તુની વસ્તુ સાંભળો, સાવ છેલ્લું વાક્ય સાંભળો, કે ફરી ઈચ્છો તો પણ એક કામ કદી ના આવે, એવી કઈ વસ્તુ છે? આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ઘણી વખત વાતો બધી કેવી રીતે કરતા હોય છે, કે આંખમાં કે આંખોમાં કે પછી

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. એક જવાબ આવ્યો છે ને, આમ એમ કહે ને કે ઓ રિયલી રિયલી હોટ, હા રિયલી બેટ ફોર ધ, કેવું પડશે? મને ખબર જ હતી ત્યાંથી આવશે, કાં તો પછી લિસ્બનથી આવશે ક્યાંકથી. લિસ્બનથી બીજો એક જવાબ આવ્યો છે, બારમાનું ભોજન. અરે ના, ક્યાં જાઓ છો તમે, કઈ દુનિયામાં? આપ સાંભળ્યા છો ગીતમાળા, લિખા હે તેરી આંખો મેં. અરે વાહ. પણ ઘણી વખત એમ પણ થાય ને કે સંદેશા બધા એવા આવતા હોય ને. પહેલાના જમાનામાં શું હતું કે અતિ સુંદર બધાએ પતરાની રાહ જોતા હોય. અને હવે વોટ્સએપની રાહ જોતા હોય છે.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. મને લાગે છે મને લગભગ બે સરસ જવાબ આવ્યા છે. એક આવ્યો છે બેડફર્ડથી, એ બીજો આવ્યો છે લિસ્બનથી. અરે વાહ, પણ બેડફર્ડથી સૌથી પહેલા આવ્યો છે. અચ્છા, અટપટ ઓખાણો. 3 અઠવાડિયા થઈ ગયા હે, 3 અઠવાડિયા. મજા આવી ગઈ હે, મને પણ. હું પોતે પણ ગોતું છું જવાબ. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. અચ્છા, જે જવાબ આપ્યો છે એમાં થોડોક ફેરફાર કરો. બહુ વાંધો નહીં આવે. ચાલો ત્યારે 10 મિનિટમાં આપણને જવાબ મળી જશે. હવે તો તમને ક્લુ કેટલાય આપી દીધા હે. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8 થી 10 કલાકે. 0756686863 તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા.
1: સબસ્ક્રાઇબ કરો શમારુની આ ગુજરાતી YouTube ચેનલ.
0: અરે વાહ,
2: ને સોનલ તું મળતી હોય ને તો હાથે હાથ જન્મ ગાંડો રહેવા તૈયાર. પછી ભાવલાની સોનકી, ને સોનકી નામ.

श्रोता मित्रों, आप सुन रहे गुजरात से कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। संसद समाचार पर हूँ आपने जनाई दो कि मिल्टन किंग्स हिंदू एसोसिएशन MKHA पुरुषोत्तम महीना नो समूह सत्य नारायण भगवान ने कथा तारीख 31 मे 2026 ना रविवार फेरी मिडोज क्लोज ब्रोटन मिल्टन किंग्स में MK10 9QY। વધુ વિગત માટે આપ શીલા સેફદાસને સંપર્ક કરી શકો છો 0749885 9146। આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। આપની સંસ્થાના કોઈ પણ સમાચાર હોય તો ચોક્કસ અમને જણાવજો, અને ખાસ કરીને ચેરિટીને હોય તો, અને હા કોમર્શિયલ હોય તો થોડો કેમ કે ને કે જ્યાં તમે ટિકિટ લેવાના હો તો પછી અહીંયા એ થોડીક ટિકિટ લાગશે। અચ્છા એક એક્સપ્લેનેશન આપ્યું છે, બરાબર, અચ્છા તમે અતિ સુંદર એક્સપ્લેનેશન આપેલું છે, ટૂંક સમયમાં આપણને જવાબ પણ મળશે, પણ આ થોડીક નાની બ્રેક પછી।

એ સીતાજી એ રામનું નામ એ પત્ર, એમ કહે ને પત્રવાળી, એના પત્રવાળી એ એક સાચું છે. એના ઉપર હનુમાનજીને જ્યારે પ્રસાદી આપી હતી, જમવાનું આપ્યું હતું, ત્યારે એને વધારે જોતું હતું, પણ ત્યાં એના ઉપર એ રામનું નામ લખેલું અને તેમનું પેટ ભરાઈ ગયું એવું એમ લખે છે. જયુજી બેટ ફરતી વેલ ડન. અને સાથે સાથે સ્મિતાજી તમારો પણ જવાબ સાચો જ છે, કારણ કે મને ખબર છે કે તમે ઓલમોસ્ટ ધેર હતા. મેં તમને કીધું કે જરાક આમ ફેરફાર કરો અને તમારો જવાબ પણ સાચો છે. વેલ ડન એક બોથ ઓફ યુ. તમને કેવું પડે, ત્રણ અઠવાડિયા થઈ ગયા? ખમા બસ બરાબર છે. વધારે આગળ આવતા અઠવાડિયે એક નવું અટપટવું અક એવું ગોતીને લાવીશ. કે શ્રોતા મિત્રો, તમારી પાસે કોઈ હોય તો ચોક્કસ અમને જણાવજો. હે, આપ સાંભળ્યા છો ગીતમાળા. સ્ટુડિયોનો વોટ્સઅપ નંબર છે 0756686863. ફરમાઇશો પણ પૂરી કરવાની છે, સમય પણ એકદમ ટૂંકો છે.